આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલકા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલકા વેત્રી કસગમ ટીવીકે સરકાર

0: ત્યારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે, જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 108 બેઠકો જીતી હતી. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લોકનિવાસ ખાતે આયોજિત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદી કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને પણ મંત્રી તરીકે શપથ લીધા. હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજિયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલોને અનુરૂપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. આ પગલું પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી 7 અપીલોને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ્રી ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે SOG દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતાં વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જોકે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો. સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાતે ડ્યુટી 6% વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4% વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકર લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6%થી વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં સવારે 6 વાગે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ કરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઈડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન, ટ્રક ડ્રાઈવર અને કારમાં સવાર 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકોવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. શ્રદ્ધા વઝે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે ઠળક બાતમ્યા. સોને આણે ઇતર મૌલ્યવાન ધાતુંવરચા આયાત શુલ્કાત આજપાસુન વાઢ. પુદુચેરીત કોંગ્રેસ નેતે એન પલાનીસામી યાંની ઘેતલી મુખ્યમંત્રીપદાચી શપથ. તમિળનાડુ વિધાનસભેત મુખ્યમંત્રી જોસેફ વિજય યાંની વિશ્વાસદર્શક ઠરાવ જીંકલા. આણી ભારતાત યા આઠવડ્યાત નૈઋત્ય મોસમી પાવસાચં આગમન હોણ્યાચા ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગાચા અંદાજ. केंद्र सरकारने सोने आणि इतर मौल्यवान धातूंवरच्या आयात शुल्कात वाढ केली असून ही वाढ आजपासून लागू झाली. अर्थ मंत्रालयानं जारी केलेल्या निवेदनात ही माहिती देण्यात आली. सोने आणि चांदी या धातूंवर 5% शुल्क आकारलं जाईल तर प्लॅटिनमच्या काही घटकांसाठी 5.4% शुल्क लागू होईल. परकीय चलन वाचवण्यासाठी

0: दे ताली दे ताली श्वेता दे ताली
1: लो ताली।
0: हाँ तो मित्रों आवी गया छे अमे बन्ने एटले कोण
1: हूँ आरजे श्वेता
0: अने हूँ तरुलता करोडिया अने आपणे क्यां आव्या
1: આજે આપણે મુંબઈના આકાશવાણી સ્ટુડિયોમાં છીએ
0: 100.1 FM ગોલ્ડ કાર્યક્રમ ગીત ગુર્જરી અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં શ્વેતા કોલ્હે અને તરુલતા કરોડિયાના તમામ શ્રોતા મિત્રોને
1: સસ્નેહ નમસ્કાર।

0: गमता नो करिए गुलाल आपण ऐकत आहात 100.1 मेगाहर्ट्स वर FM गोल्ड वाहिनी आणि कार्यक्रमाचं नाव आहे गीत गुर्जरी. श्वेता
1: हा
0: आम प्रश्नार्थ चिन्ह શું જોઈ રહી છે મારી સામે?
1: હું એ જોઈ રહી છું કે આજે તમે મરાઠીમાં કેવી રીતે બોલી રહ્યા છો.
0: હા એ જ તો વાત છે, કારણ કે આજે આપણે વાતો કરવાના છે આપણા પ્રિય મુંબઈની.
1: ઓહો,
0: એટલે આજના કાર્યક્રમમાં મુંબઈકર શ્વેતા કોલ્હે
1: અને મુંબઈકર તરુલતા કરોડિયા
0: વાતો કરશે મુંબઈની. અને હા, મુંબઈની વાત કરવાની હોય તો સૌથી પહેલા વાત આવે મુંબઈના સ્પિરિટની.
1: હા,
0: બરાબર ને શ્વેતા?
1: હા,
0: શ્વેતા, મુંબઈના સ્પિરિટની જ્યારે પણ આપણે વાત કરીએ તો કોરોના હોય કે પછી વરસાદની સ્થિતિ હોય, આતંકવાદનો હમલો હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, મુંબઈ તરત જ ઊભો થઈ જતો. જેટલા સ્પીડે એ બેસે ને એના ડબલ ટ્રિપલ સ્પીડે એ ફરી ઊભું થઈ જતું હોય છે. અને આ છે મુંબઈનું સ્પિરિટ. અને એટલે જ મુંબઈને જ્યારે પણ આપણે મુંબઈની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં મુંબઈની અને મુંબઈકરની સ્પિરિટની વાત આવે. તો મિત્રો, મુંબઈ આપને કેમ પ્રિય છે, મુંબઈ આપને કેમ ગમે છે એ આપે અમને ફોન કરીને જણાવવાનું છે. અને સાથે સાથે આપે જણાવવાના છે આપના ફરમાઈશી ગીતો. નંબર
1: અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135 પર. તો દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: चमाणी मुंबई नी कमाणी चमाणी ए मुंबई नी कमाड़ी मुंबई मा चमाणी आय आय आय कमाणी।
1: श्वेता, अपने मुंबई नी वात करता होय, मुंबई ना स्पिरिट नी वात करता होय अने मुंबई ना लाइफलाइन ने भूली जाय तो केम चाले?
2: नहीं चाले, एटले ज तो
1: मुंबई नी लाइफलाइन एटले
2: આપણી મુંબઈ લોકલ,
1: મુંબઈની લોકલ ટ્રેન. મિત્રો, મુંબઈનો આ દરેકે દરેક જગ્યા એટલી બધા અંતરે આવેલી છે કે એના માટે તમારે લોકલ ટ્રેનનો પ્રવાસ ખેડવો જ પડે. અને હા શ્વેતા, આ લોકલ ટ્રેનનો પ્રવાસ ખેડવો કેટલો મુશ્કેલ છે એ તું જણાવ.
2: મુંબઈની લોકલ ટ્રેનનો પ્રવાસ ખેડવો એટલે તો સવારની જો લોકલ પકડવી હોય ને તો ચાલુ ટ્રેનમાં ચડવું પડે તો જ આપણને સીટ મળે, અને થર્ડ સીટ હોય તો પણ ફોર્થ સીટ એડજસ્ટ કરતા આપણને મુંબઈ ગરાવાને તો આવડે જ છે. અને આની સાથે વિન્ડો સીટ પકડવાની જે મજા હોય છે ને ચાલુ ટ્રેનમાં, એ મજા આપણને બીજે ક્યાંય નહીં મળ્યા. પછી ભલે આપણને રિઝર્વેશન સીટ વિન્ડો મળી હોય તો પણ એ મજા નહીં આવે જે આપણને લોકલ ટ્રેન પકડવાથી આવે છે.
1: અને એમાં જ અનેક લોકો પોતાનો જીવ પણ
2: ગુમાવે છે,
1: કારણ કે આ વિન્ડો સીટની જે હવા ખાવાની જે લેરખી મળે ને એ લેરખીમાં અનેક લોકો એકબીજાને ધક્કા મારતા મારતા જે લોકલ ટ્રેનમાં ચડતા હોય છે. એટલે એવું કહેવાય છે મુંબઈની લોકલ ટ્રેન વિશે કે મુંબઈકર જે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે એ દુનિયાના ગમે તે ખૂણે જઈ શકે.
2: હા,
1: અને ગમે તે ખૂણે એડજસ્ટ થઈ જાય.
2: હા,
1: કારણ કે મુંબઈકરો લોકલ ટ્રેનમાં જો ચાલુ ટ્રેને, જે તમે વાત કરી કે ચાલુ ટ્રેને ચઢે, ચાલુ ટ્રેને ઉતરે અને એટલા ધક્કાઓ ખાય, અને આ એક કસરત પણ કહેવાય.
2: હા, આ એક કસરત પણ કહેવાય. અને ભાગ્ય જો સવારની લોકલ આપણને દરરોજ ભરેલી લોકલ જો આપણને ઓચિંતી ખાલી મળી જાય ને
1: રજાના દિવસે
2: તો એકદમ મજા આવી જાય. એમ લાગે કે આ હા, આજે તો કોઈ છે જ નહીં આપણી સાથે મુસાફરી કરવા.
1: અરે, પણ રજાના દિવસે રવિવારનું ટાઈમ ટેબલ હોય છે, પાછો મેગા બ્લોક હોય.
2: હા,
1: એટલે ટ્રેનો મોડી આવે.
2: હા,
1: એટલે એ રજાની મજા પણ મળતી નથી.
2: હા, એ રજાની મજા તો નથી મળતી, પણ લોકોની ભીડમાં જે આપણે પ્રવાસ કરીએ છીએ અને જે ખાલી એકતા એકલા બેસેલા જે પ્રવાસ હોય છે ને એ બંનેમાં અલગ મજા હોય છે.
1: અને આમાં નાના નાના ભૂલકાઓને લઈને જે બહેનો ચડી જતી હોય છે અને પછી ભૂલકાઓ જે રડવાનું શરૂ કરે, અને જ્યારે લોકલ ટ્રેનની વાત કરે ને ત્યારે ફેરિયાઓ.
2: હા, સૌથી પહેલી વાત,
1: હા, મુંબઈના લોકલ ટ્રેનમાં આવતા ફેરિયાઓ, એટલે બેઠા બેઠા બધું શોપિંગ. તમે કાનના પણ લઈ શકો, તમે ઓઢણીઓ પણ લઈ શકો, સ્કાર્ફ લઈ શકો, ડ્રેસ લઈ શકો, સાડીઓ લઈ શકો,
2: નાસ્તો,
1: સોક્સ, બધું જ આવે.
2: એ ટુ ઝેડ વસ્તુ આપણને આ મુંબઈની લોકલમાં અવેલેબલ છે.
1: હા, તો મુંબઈની લોકલ ટ્રેનની વાત કરી તો હવે મુંબઈનું જ કોઈક સરસ મજાનું ગીત થઈ જાય તો?
2: હા, કેમ નહીં. તો દોસ્તો, આવો સાંભળીએ ગીતા રોય અને
1: એ આર ઓઝાના
2: સ્વરમાં આ ગીત. કેમ નહીં દેખાતું.

0: रामा को ना जा तो नाही नहीं तो मारे वाचन जनता रे वो पढ़ते उपवासी
1: हमें मुंबई ना रे वासी
2: आप सांभळी रह्या छो 100.1 में वन एफएम गोल्ड पर कार्यक्रम जे गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे जे श्वेता कोल्हे अने हूँ तरुलता करोड़िया वातो थई रही छे मुंबई नी अने मुंबई में एवुं कहेवाय छे के तमे भूख्या न रहो रातना एटले तमे भूख्या न सूवो एवी मुंबई माटे वात कहेवामां आवे छे कारण के मुंबई आखी रात जागतुं होय छे मुंबईनी स्ट्रीट फूड अने मुंबईनी होटल तमने क्यांक ने क्यांक एवी मळी जाय के तमारुं पेट भराय एटले तमने भूख्या न सूवा दे ए मुंबई बराबर ने श्वेता
3: हा हा तो अने आपणा मुंबईनो स्ट्रीट फूड जे सौथी वधारे फेमस छे ए छे
2: वडापाव
3: हा साची वात
2: વડાપાઉં ગરમા ગરમ અને એની વચ્ચે અને હા હવે વડાપાઉંના પણ કેટલા બધા ઓપ્શન આવી ગયા છે ચીઝ વડાપાઉં જમ્બો વડાપાઉં પછી પેલો તંદુરી વડાપાઉં એટલે વડાપાઉંના પણ એટલા બધા ઓપ્શન આવે છે પણ જે મુંબઈનો સ્પેશિયલ પહેલો જે વડાપાઉં છે ને ચટણીવાળો
3: હા
2: એની જ મજા છે
3: હા એની જ મજા છે બાકી કોઈની મજા નથી અને તરુબેન તમે જાણો છો આપણા મુંબઈમાં દરરોજ 20 લાખથી પણ વધુ વડાપાઉં ખવાય છે
2: જેટલા વડાપાઉં ને એની સાથે એટલી કટિંગ ચાય પણ જોડી લેવાની હા
3: હા કેમ નહીં જો
2: કારણ કે વડાપાઉં ની લારી હોય એની બાજુમાં કટિંગ ચા વાળો હોય એટલે ચા ની સાથે સાથે ગરમ ગરમ વડાપાઉ અને હા જયારે મુંબઈની વાત કરતા હોય તો ઝુણકા ભાકર મુંબઈનું મિસળ પાવ મુંબઈની કોથંબીર વડી આ બધાને કેમ ભૂલાય અને હા વસઈના કેળા
3: હા કેમ નહીં
2: વસઈના કેળા તો કેટલા ફેમસ છે બરાબર ને હા તો એટલે મુંબઈના સ્ટ્રીટ ફૂડ મુંબઈનું વડાપાઉં આ બધું જ ફેમસ છે અને હા નિલેશભાઈ દરજીનો ફોન હતો અને એમણે કહ્યું કે એમને જ્યારે પહેલા ગામમાં રહેતા હતા ને ત્યારે એમને એવું લાગતું હતું કે ક્યારે મુંબઈ જઈએ અને મુંબઈને જોઈએ પહેલાં એક કુટુંબ મુંબઈમાં આવ્યું પછી બીજું કુટુંબ અને આજે બધા જ મુંબઈ વાસીઓ બની ગયા છે અને મુંબઈ લોકલ ટ્રેનની આપણે વાત કરી બરાબર ને
3: આના પહેલા
2: હા તો ડોક્ટર પિયુષ ગાંધીનો ફોન હતો અને ડોક્ટર પિયુષ ગાંધીનું એવું કહેવું છે કે એમનો એક ઘર ચરની રોડમાં છે અને એક ઘર બોરીવલીમાં છે એટલે મુંબઈની લોકલ ટ્રેનમાં એટલી બધી ભીડ હોય છે કે એ બપોરે 1:30-2 એવો સમય પસંદ કરે ટ્રાવેલિંગ માટે કે જેમાં ગર્દી ન નડે એટલે મુંબઈ ગરાઓને પોતાની સલામતી ક્યાં છે એ પણ ખબર છે અને જો તમે ગર્દીના ભીડના સમય ટાળી શકતા હોય તો મુંબઈ ગરાઓ અચૂક એ સમય ટાળે છે અને ભીડમાં જતા નથી
3: હા બહુ સાચી વાત કરી છે તમે તો દોસ્તો તમારી આ જ વાત સાથે તરુબેન આગળ વધીએ અને સાંભળીએ મન્ના ડેના સ્વરમાં આ સરસ મજાનું ગીત

0: શ્વેતા સુમતીબેન પટેલનો ફોન હતો અને એમનું કહેવું છે, તમે વડાપાઉંની વાત કરી અને પાઉંભાજીની વાત ન કરી.
1: શું વાત કરો છો?
0: હા, એકે પાઉંભાજી એ પણ મુંબઈની જ દેન છે. બધી શાક બનાવી બનાવી બનાવી બનાવીને ખાતા ગયા ખાતા ગયા ખાતા ગયા અને સૌથી પહેલી પાઉંભાજી ગુલાલવાડીમાં બની હતી.
1: ઓહો.
0: અને ત્યારથી ભાજીપાઉ ભાજીપાઉ ભાજીપાઉ કહેતા કહેતા એ પાઉંભાજી થઈ ગઈ. અને પાઉંભાજી એટલે એક સરસ મજાનો નાસ્તો પણ કહી લો અને જમણ પણ કહી લો.
1: હા,
0: બંનેમાં જાય,
1: બંનેમાં જાય.
0: બરાબર ને?
1: બરાબર. આ સાથે જ આપણા ડબ્બાવાળા, તમે જાણો છો ફાબસ મેગેઝિને પણ એમને 6 સિગ્મા રેટિંગ આપ્યું છે. એક પણ ભૂલ વગર હજારો ડબ્બા પોતપોતાની જગ્યાએ પહોંચાડવા એ એક ચમત્કાર જેવી વાતો છે. આ ડબ્બાઓ એક પ્રકારના નંબર સાથે અલગ અલગ જગ્યાએથી નીકળે છે અને અનેકોનું પેટ ભરીને પાછું પોતાની જગ્યાએ પહોંચી જાય છે.
0: ડબ્બાવાલાઓની વાત કરી છે તો ડબ્બાવાલાઓની જે મહેનત છે એ ખરેખર જોવા જેવી હોય છે. ઘણો બધો વજન લઈને એ લોકો જતા હોય છે. આ જે ડબ્બાઓ ગોઠવાય છે, એક લાકડાનું સરસ મજાનું સ્ટેન્ડ હોય છે અને એ લાકડાના સ્ટેન્ડ ઉપર આ બધા ડબ્બાઓ પહેલાં તો ગોઠવાઈ જાય છે અને પછી ડબ્બાવાલાઓ એ ડબ્બા જ્યાં જ્યાં પહોંચાડવાના છે ત્યાં પહોંચે છે. આ ડબ્બાવાલાઓનો એક ગણવેશ છે. એ બધાના માથે સફેદ ટોપી હોય છે અને સફેદ કલરના જ કપડાં પહેરેલા
1: હોય.
0: અને હા, એ લોકોની એક સિગ્નલ

0: વાતો છે, સિગ્નલ ભાષા છે. એટલે એ લોકો જ્યારે એક ડબ્બાવાળો બીજા ડબ્બાવાળા સાથે વાત કરતો હોય છે ને, ત્યારે સાંકેતિક ભાષામાં વાત કરતો હોય કે કયો ડબ્બો ક્યાં જશે.
1: અચ્છા,
0: હા, એટલે આ સાંકેતિક ભાષા. અને એટલે જ ડબ્બાવાલા માત્ર મુંબઈમાં જ નહીં, દુનિયામાં ફેમસ છે.
1: હા હા, સાચી વાત છે. તો દોસ્તો, તરુબેનની આ જ વાત સાથે કાર્યક્રમમાં આગળ વધીએ.
0: મિર્ચીનો ઠેચો રહી ગયો.
1: શું વાત કરો છો, મિર્ચીનો ઠેચો?
0: હા, એટલે મુંબઈનું ફૂડ હોય અને મિર્ચી કા ઠેચા નહીં રહેગા તો કેસે ચલેગા?
1: નહીં ચલેગા, નહીં.
0: જોડકા ભાકર કે સાથ મિર્ચી કા ઠેચા, તમ તમ તો તીખો.
1: તરુબેન, એવું લાગે છે અહીંયાથી ડાયરેક્ટ આપણને સ્ટોલ પર જવું પડશે અને ગરમ ગરમ વડાપાવ અને મિર્ચીનો ઠેચો ખાવો.
0: મને તો અત્યારે સુગંધ આવી રહી છે, તું પેલા ગીત વગાડ.
1: હા હા, કેમ નહીં, વગાડું વગાડું. આવો સાંભળીએ કમલ બાલોટ અને મન્ના ડેના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: શ્વેતા, મુંબઈને મોહમાયાની નગરી કહેવામાં આવે છે.
1: હા હા.
0: અને આ મોહમાયાની નગરી દરેકે દરેકને પોતાની તરફ આકર્ષે છે, અને ખાસ કરીને મુંબઈનું બોલિવૂડ. એટલે દરેકને હીરો બનવું છે, હિરોઈન બનવું છે. બીજા કંઈક વસ્તુ બની શકાય, પટકથા લેખક બની શકાય, કોરિયોગ્રાફર બની શકાય, ફાઇટર બની શકાય, ઘણા બધા રોલ કરી શકાય ફિલ્મોમાં, પણ દરેકને હીરો કે હિરોઈન જ બનવું હોય છે. અને આ હીરો કે હિરોઈનનું સ્વપ્ન લઈને ઘણા યુવકો, ઘણી યુવતીઓ મુંબઈ આવતી હોય છે. અનેકના સપના પૂરા થાય છે અને અનેકના સપના નથી પૂરા થતા.
1: પણ તરુબેન, આ મુંબઈની એક વાત છે. આ મુંબઈમાં છે ને, જે પણ પોતાના સપનાઓ લઈને આવે છે ને, એને મહેનત કરવી પડે છે. એ સપનાને જીવવા માટે એને જે મહેનત કરવી પડે છે ને, એની પાછળ આપણું મુંબઈ હંમેશા ઊભું હોય છે. કહેવાય છે કે આ શહેર ક્યારે આ શહેરમાં આપણે ભૂખ્યા ઉઠી તો શકીએ છીએ, પણ આ શહેર આપણને ક્યારેય ભૂખું સોડાવતું નથી.
0: પણ એક વાત હજુ પણ છે કે મુંબઈ રોટલો આપે છે, પણ ઓટલો નથી આપતો.
1: એ જ ઓટલા માટે આ મુંબઈમાં આપણને જી સ્ટોર મહેનત કરવી પડે છે, ત્યારે જઈને આપણે આ મુંબઈ.
0: અનેક ફિલ્મ સ્ટાર જે આજે ખૂબ મોટા નામ કમાવ્યું છે, ખૂબ દામ કમાવ્યું છે, પરંતુ એમણે પણ ક્યારેક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર, ક્યારે મુંબઈની ગલીઓમાં, તો ક્યારેક કોઈક ગલીમાં એકદમ પેલા ફૂટપાથ પર પણ સૂતા છે. હે ને,
1: ઘણા બધા પરિવારોમાં જે મુખ્યા હોય છે ને, એમની પણ ઘણી બધી વાતો આવી જ છે. અમારા જાણ પહેચાનમાં એક વ્યક્તિ છે, જેમણે આજથી 20 વર્ષ પહેલા મુંબઈમાં આવ્યા હતા, અને દાદરમાં એમની નવી જોબ લાગી હતી, સરકારી નોકરી હતી. તેમ છતાં ઘરમાં રહી શકે એવી સુવિધા ન હતી. તેઓ રાત્રે વડાપાઉં ખાતા હતા,

0: ફૂટપાથ પર સુઈ જતા હતા અને સવારે ઉઠીને સરકારી શૌચાલયમાં જઈને ફ્રેશઅપ થતા હતા અને પાછા પોતાની નોકરીએ જતા રહ્યા હતા. આવી જ રીતે એમણે 4 વર્ષ મહેનત કરી, ત્યારબાદ મુંબઈમાં પોતાનું એક ઘર એમણે ખરીદ્યું.
1: મુંબઈમાં પોતાનું ઘર ખરીદવું એ પણ ખૂબ મોટી વાત છે, કારણ કે મુંબઈમાં ઘરના દામ પણ ખૂબ મોંઘા છે. તો હવે થઈ જાય કોઈ સરસ મજાનું ગીત?
0: હા હા થઈ જાય, તો આવો સાંભળીએ સોલી કપડિયાના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: શ્વેતા, મુંબઈની વાત થતી હોય અને મુંબઈના દરિયાકાંઠાની વાત ન થાય તો કેમ ચાલે? મુંબઈ પાસે વિશાળ દરિયાકાંઠો છે, અને ક્વીન નેકલેસ એની પાસે હોય એવો દરિયાકાંઠો એટલે મરીન ડ્રાઈવનો દરિયાકાંઠો, બરાબર ને?
1: હા હા.
0: કેવું આટલું હસી રહી છે?
1: હું એટલા માટે હસી રહી છું કે આપણા એક શ્રોતા મિત્રોનો ફોન હતો અને એમણે મને કીધું કે મુંબઈની વાત કરી રહ્યા છો, ક્યારથી મુંબઈની વાત કરી રહ્યા છો અને મુંબઈના મરીન ડ્રાઈવની વાત કેમ નથી આવી હજી?
0: એટલે એ ભાઈ જેમણે પણ ફોન કર્યો છે એમને મરીન ડ્રાઈવની એટલી બધી યાદ આવી રહી છે કે મને લાગે છે કે આજે સાંજે તેઓ મરીન ડ્રાઈવ આવશે નક્કી.
1: હા હા, નક્કી જ જશે તેઓ મરીન ડ્રાઈવ ફરવા. અને એવા જ કેટલાક દરિયાકાંઠાઓ આપણી પાસે છે, જેવી રીતે ગીરગાંવ ચોપાટી, જ્યાં ખાણીપીણી અને ઉત્સવ જેવું લાગે છે, અને જુહુ બીચ, જ્યાં સેલિબ્રિટીઝ અને સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જ ફેમસ છે, અને સાથે સાથે એક મુંબઈનો પિકનિક સ્પોટ પણ છે, અને વર્સી સી ફેસ અને સી લિંક, જ્યાં લોંગ ડ્રાઈવ કરવાની મજા વધારે આવે છે, અને ત્યારબાદ આવે અક્સા બીચ અને ગોરાઈ, જ્યાં શહેરના ઘોંઘાટથી દૂર જઈને જો થોડી શાંતિ જોતી હોય ને તો એ આપણને ત્યાં જરૂરથી મળી રહે છે. તમે શું કહેશો આ વાત પર?
0: ગેટવે ઓફ ઇન્ડિયા ભૂલી ગઈ?
1: ના, હું નથી ભૂલી. મને ખબર છે કે તમે બોલશો આ વાત પર, એટલે એ મેં તમારા માટે રાખ્યું હતું.
0: ઓહો, એટલે મારા માટે આ કંઈક રાખે છે ખરી? હા, મને તો લાગ્યું કે આ બધું બોલી જશે, પછી મારા પાસે તો કંઈ રહેશે જ નહીં બોલવા માટે. કાંઈ વાંધો નહીં શ્વેતા, અત્યારે તમે બોલી ગયા તો કાંઈ વાંધો નહીં. પરંતુ હા, મુંબઈના દરિયાકાંઠાને તો કઈ રીતે ભૂલાય. મુંબઈના દરિયાકાંઠે સાંજે જે યુવક યુવતીઓનો મેળો જામે છે, અને હા, આ યુવક યુવતીઓ ફક્ત ફરવા માટે આવે છે એવું નહીં, પરંતુ એમની કલા પણ ત્યાં પ્રદર્શિત કરતા હોય છે. અને ઘણા બધા યુવકો હાથમાં ગિટાર લઈને કોઈ ગાતું હોય છે, કોઈ ડાન્સ કરતું હોય છે, કોઈ સરસ મજાના ચિત્રો દોરતું હોય છે, નાના નાના ભૂલકાઓ સરસ રીતિમાં પોતાનું ઘર બનાવતા હોય છે, તો યુવક યુવતીઓ હૃદય બનાવતા હોય છે. અને આ બધું જોવાની જે મજા પડે ને, એના માટે દરિયાકાંઠે જવું જ પડે. અને હા, સનસેટ એ તો મુંબઈના દરિયાકાંઠાનો ખાસ આકર્ષણ છે, એટલે સૂર્યાસ્ત જોવા માટે પણ આ દરિયાકાંઠે અનેક લોકો ઉમટતા હોય છે.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे श्वेता कोल्हे अने हूँ तरुलता करोड़िया। मित्रों समय पूरो थवामां छे, परंतु जो मुंबई नी वात करिए अने मुंबई नी नाइट लाइफ विषे वात न करिए तो चाले श्वेता?
1: न चाले ने, केम के मुंबई नी नाइट लाइफ वगर तो अधूरू ज छे आपणुं मुंबई। दुनिया कहे छे के मुंबई क्यारे ऊंघतुं नथी, अने साचुं कहूं तरुबेन तो मुंबई रात्रे साचुं जागे छे। रात्रे 2 वागे मरीन ड्राइव पर जईने जुए ने तो त्यां तमने दुनियाना सौथी मोंघा विचारो अने सौथी सस्ता वड़ापाव आ बंने मळी रहे छे। आ जग्या पर बेसीने दुनियाना दरियाना मोजा सांभळीए तो मेडिटेशन जेवुं लागे छे। आ क्विंस नेकलेसनी रोशनी आपणने याद अपावे छे કે જિંદગી કેટલી સુંદર છે।
0: નાઇટ લાઈફ તો મુંબઈની નાઇટ લાઈફ વગર મુંબઈ અધૂરી છે એવું કહીએ તો પણ ચાલે। તો હવે શું આપણે રજા લેવાની છે ભાવિકા?
1: હા હા, રજા લેવાની છે, કેમ કે 4 વાગવાના છે અને આપણા દિલ્હીથી હિન્દીમાં અને અંગ્રેજીમાં સમાચાર આવવાના છે।
0: તો હું તરુલતા કરોડિયા
1: અને હું આરજે શ્વેતાને
0: હવે આપો રજા, પરંતુ હા એક વચન સાથે
1: ફરી મળીશું।
0: હા, અત્યારે બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર, ત્યાં સુધી અમારા બંનેના આપને નમસ્કાર।